એની વિશે આપ સમૂહ સંતાને પ્રવાણ કરની. આપ સમૂહ સંતાનું પતા હી હૈ કોમ દે હીરે જેના ઉત્તે માલક દી બહુત રહેમત બખ્શીશા. સંસાર દે અંદર અજ કોઈ એસા કોના નહીં જે ભાઈ સાહેબ ગુરબાણી કા પ્રચાર નહીં કર રહે હૈ. આપણે સારે દેખદે હાં ઇથે દિયા સંગતાં પ્રબંધક જનાનું ભાઈ સાહેબ દી ઉડીક સી ઓર ભાઈ સાહેબ ને સમાં દિત્તા નવાજ્યા સાર્યા નું. કલ તો આરંભ હૈ ઉહનાં દી કથા. ભાઈ સાહેબ પૂછ ચુકે હન આપણા સારે ને બેઠ કે ગુરબાણી દે વિચાર ઉહનાં કોલ શરમ કરને ને. વૈસે તો સારે નું પતા લગી ગયા, ફિર ભી જિના નું નહીં પતા ઉહનાં નું તુસી દસો કે પૂરે હફતે દા પ્રોગ્રામ હૈ, ભાઈ સાહેબ ઇથે પુજ્યો હોય ને. સો આપણા સારે ને બેઠ કે ઇસ સમય દા લાહા પ્રાપ્ત કરના હૈ જી. આવો કીર્તન દી સમાપ્તિ કરીએ. શ્રી હરકૃષ્ણ ધ્યાઈ હૈ જસ દિઠે સબ કુછ જાણે.